મેના દેવીની આવાઝ હતા, તુસે એ લોકગીત શુણો. બાત કરલણી એ બેમારે આજ કી ખબર સારો રી. કેન્દ્રીય વાણિજ્ય ઓર ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે બોલા જે વૈશ્વિક ચુનૌતીઓ ઓર અનિશ્ચિતતાઓ રે બાવજૂદ ભારત તેજી સહી આગુ બઢને લગી રહ્યા. આજ નઈ દિલ્હી તે ભારત વ્યાપાર મહોત્સવ રી વેબસાઇટ લોન્ચ કરદે હુએ ગોયલે બોલા જે આગુ બઢને રા ઉત્સાહ કદી ભી કમ નહીં હોણા ચાહી ઓર સભી કે બિના થકે લગાતાર કામ કરદે રોણા ચાહી. તીને બોલા જે વિકસિત ભારત 2047 રે લક્ષ્ય કે હાસિલ કરને રે પ્રતિ ભારત રે ઉદ્યોગો વ્યાપારિક સમુદાય ઓર લોગો દે જજ્બા ઇતના મજબૂત હસો જે દુનિયારી કોઈ ભી તાકત ભારતો કે રોકી નહીં સકતી. પિયુષ ગોયલે બતાયા જે ભારતોરી અર્થવ્યવસ્થા લગાતાર બઢને લગી રહી ઓર નિર્યાત ભી બઢને લગી રહ્યા. રાજ્યપાલ કવિન્દ્ર ગુપ્તે સમાજોરે સભી લોગો દો પર્યાવરણ અસંતુલન માનસિક તનાવ સ્વાસ્થ્ય જાગરૂકતાની કમી ઓર નશે જેવી સામાજિક બુરાઈ કે દૂર કરને દે સક્રિય યોગદાન દેનેરા આહવાન કિયા સો. તીને જમ્મુ દે એ કાર્યક્રમો દે પંજાબ હિમાચલ ઓર દિલ્હી દો આયે પ્રતિનિધિઓ કે સંબોધિત કરદે હુએ બોલા જે કેવલ સરકારી કોશિશો સાથી ઇનો સમસ્યાઓરા સમાધાન સંભવ નહીં હસો ઓર ઇન દે સમાજોરી સક્રિય ભાગીદારી ભી તિતની જરૂરી હસો. રાજ્યપાલે બોલા જે પ્રભાવી નેતૃત્વ કસી પદો પાએ આસીન ઓણા નહીં બલ્કિ લોગો કે સાથી લઈરો ચલના સમાજોરી જરૂરતો કે સમજના ઓર સકારાત્મક પરિવર્તનોરા માધ્યમ બનના હસો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 25 મઈ કે સાલ 2000